0: 동남이야.
1: 동남
0: 추추요.
1: 추추요.
0: 돌돌.
1: 지파예.
0: 지파예. 지파예.
1: 지파예.
0: 지파예.
1: 지파예.
0: 지파예.
1: 지파예.
0: 지파예.
1: 지파예.
0: 지파예.
1: 지파예.
0: 지파예.
1: 지파예.
0: 지파예.
1: 자, 치카 제 모프레젠.
0: 스파이널 코드.
1: 스파이널 코드.
0: 스파이널 코드.
1: 스파이널 코드.
0: 스파이널 코드.
1: 스파이널 코드.
0: 스파이널 코드.
1: 예 보무 파니.
0: 예 보무 파니.
1: 예스 보자.
0: 예스 보자.
1: 보무 파니.
0: 예 보무 파니.
1: 예 보무 파니.
0: 예 보무 파니.
1: 자리에 비아라.
0: 자리에 비아라.
1: 오비야리에.
0: 자루
1: 모자. 자루
0: 모자.
1: 자루
0: 모자.
1: 자루 모자.
0: 자루 모자.
1: 파타 마오마.
0: 파타 마오마.
1: 파타 마오마.
0: 파타 마오마.
1: 에유 멘프.
0: 에유 멘프.
1: 자리에 비아라.
0: 예스
1: 디.
0: 오 예스 디.
1: 예스 모자.
0: 오 예스 모자.
1: 에유 멘프.
0: 에유 멘프.
1: 자리에 비아라.
0: 자리에 비아라. 오 예스 디.
1: 오 예스 디.
0: 오 예스 디.
1: 오 예스 디.
0: 오 예스
1: 디. 미아 야르사.
0: 미아 야르사.
1: Yes,
2: Yes, Lord.
1: Kasi akudia
0: akudia
1: yesujedie
0: yesujedie
1: yesujedie
2: yesujedie
1: aye bonini ye
2: yes lord
1: aye bonini ye
0: aye bonini ye
1: yesujedie
0: yesujedie
1: aye bonini ye
0: aye bonini ye
1: tojegusu
0: ye tojegusu
1: tojegusu
0: ye tojegusu
1: tojegusu
0: ye tojegusu
1: mi biara
0: mi biara
1: odi sujedie
0: odi sujedie
1: ene jinebusu
0: ene jinebusu
1: odi bonini ye
0: odi bonini ye
1: ene jinebusu
0: ene jinebusu
1: obi wari a
0: obi wari a
1: onya awo
0: onya awo
1: onya awo
0: onya awo
1: onya awo
0: onya awo
1: odu na wari a so
0: odu na wari a
1: odu na wari a
0: odu na wari a
1: wari a ma
0: wari a ma
1: ye katani mu
0: ye katani mu I don't on me.
1: Yes,
0: yes,
1: yes,
0: yes,
1: yes,
0: yes,
1: yes,
0: yes, yes, yes, yes, yes, yes, yes, yes, yes, yes, yes, yes, yes, yes, yes, yes, yes, yes, yes, yes, yes, yes, yes, yes, yes, yes, yes, yes, yes, yes, yes, yes, yes, yes, yes, yes, yes, yes, yes, yes, yes, yes, yes, yes, yes, yes, yes, yes, yes, yes, yes, yes, yes, yes, yes, yes, yes, yes, yes, yes, yes, yes, yes, yes, yes, yes, yes, yes, yes, yes, yes, yes, yes, yes, yes, yes, yes, yes, yes, yes, yes, yes, yes, yes, yes, yes, yes, yes, yes, yes, yes, yes, yes, yes, yes, yes, yes, yes, yes, yes, yes, yes, yes, yes